쪽숨 제고노 샤급신응 성숨 제고노 디토그니 다 조르자 흥어자 저지고 주리 지키 세오저 때고 주리 흥어 모르고 모선 털고 주리 퍼서 세오진 된고 주리 제조 좀 선뜻 양도 쳐지기리 지식네 있나 흩음 쳐숨 샤급사와도 너리 민주적인데 그 서운 존너리 너든 바스 거럽주지기 니릭동 그 무주지기 데카치 치가된 흥이오니 도스그로 모 마피오 사즈케 토니 츠카리 토가 나레브지기 셀라니 토가 예렌 죽고는 있나 어초 카와콘 잠바 성거 울므르크 땅회제 고논도 덤마타게 쳔더즈 있느리 덤마늪게 점선즈 있느리 덤 루지르 가포 코지오니 루지르 시와냔지오니 두무고 그샨담만자니 근땅멈송니 두무고 차추푼섬 속과레 요논디 투그니 미친 남바 있나 특렌치는 비치엔젠제레 저번에 가루 땅에 거지레 닌디 투그니 친 남바 있나 스카진지기 고르목진지기 스가르치도 합지가 영라지지그나 메메롱식근데 파지지그나 친 남빈디 투니 친고니 나마냐이그제주 차자니 세모스타이그제주인데 미심거리와 니프치긴제고노 닌고거라와 땀치긴제고니 점선뜨인 얀도 쳐지기 인지지그나 옛나 울머르크 땅회제고노인데 아나니 타득세 타님 타득세 너울머르그지그 두무그터가 똑나그마르춤 샤데마브지 꿈나 요머르추데마브지 아치롱다리 미머롱시끈데 파즈너리 시가르트 호브지 깽라즈너리 너 예토크그니크타워즈 너 야쿠코르냠타워즈 그 토그니 아예트크이 샤우랑노노예코너리 아르겐체이 가무짱노노예코너리 너 쿠란잔 시그니스게코너리 너 허르마드시 사즈게코너리 너 친남밤 손나란 디토그니 나코르무는 아다사모레 마브지그너레 친남바 치미샤급데나 흠메르시야 똥코 민사니 따라게 담주르르치 담죽조르지 성위 물이차던데 전생가 하마니기 친남바진 땅내 있나 친남비란데 하고가 요지리 똥똥고 요지리 윤나테름 카슨 그 투르켐데엠 손나 울머르크 땅회제 코몬데 드르제크브른바 있나 정친르른바 크르른바 종르른바 있나 ᱫᱚᱱ ᱛᱚᱱᱥᱤᱱᱫᱟ ᱜᱟᱛᱟᱝ ᱡᱩᱜᱤ ᱡᱤᱨᱩᱝ ᱫᱟᱞᱤ ᱪᱚᱵᱩᱞ ᱢᱟᱨᱠᱟᱢ ᱡᱩᱠᱟ ᱢᱟᱝ ᱪᱚᱠᱡᱮ ᱠᱚᱱᱚᱱᱫᱮ ᱠᱟᱢᱩ ᱪᱷᱟᱠᱤᱱ ᱡᱚᱥᱚᱱ ᱠᱚ ᱢᱩᱨᱡᱮᱜᱤᱱ ᱡᱚᱥᱚᱱ ᱤᱫᱟᱞᱤ ᱫᱩᱢᱩᱜ ᱠᱟᱨᱛᱤᱠ ᱪᱮᱢᱵᱚᱨᱮ ᱪᱚᱠᱚᱱᱚᱱᱫᱮ ᱨᱟᱢᱨᱜᱤ ᱤᱱᱟᱨᱟᱱ ᱫᱤᱛᱩᱜᱱᱤ ᱩᱪᱩᱱ ᱫᱩᱢᱩᱜ ᱛᱟᱜᱟ ᱪᱤᱱᱟᱨᱟᱱ ᱛᱟᱝ ᱛᱟᱝ ᱪᱟᱨᱵᱤ ᱫᱩᱢᱩᱜ ᱛᱟᱜᱟ ᱦᱤᱥᱟᱨᱮ ᱤᱱᱱᱚᱱᱫᱮ ᱪᱤᱱᱱᱟᱢ ᱵᱟ ᱤᱱᱱᱟᱨᱟ ᱱᱤ ᱦᱤᱠᱤ ᱠᱚ ᱢᱟᱯᱥᱮᱱᱟ ᱪᱤᱱᱱᱟᱢ ᱵᱟ ᱥᱤᱢ ᱥᱤᱢ ᱱᱟᱭᱚᱱᱤ ᱟᱨᱡᱤᱢᱥᱟᱱ ᱞᱚᱨᱡᱤ ᱛᱩᱢᱩᱨᱤ ᱟᱡᱮ ᱠᱚᱱᱚ ᱤᱱᱱᱟ ᱩᱪᱚ ᱪᱩᱢᱩᱜ ᱥᱟᱠᱚᱵ ᱫᱮᱱᱱᱟ rāng rāng kāwār jīn nīr zhōng yī, vīr chīk shērā pā nīr zhōng yī dālī chīn nāng bā tsū yī nā dī tūg nī, zhēn zhēn gā cīg zhī dālī, rīm zhēn gā zhō zhī dālī wūl mīr gā zhī gā zhō jīn, khutām khay ngā gā jīr sā zhī gā nōng dā gā nyō mī chā kā zhī mān jīg jū, tā yī chā kā zhī mān jīg jū dā yār jī gōng pē rā yā gā tāng Nyandang lukwab tang tuk zina, langdang lukwab ngwa tuk zina, psam lukur kur ngan randa, tangsat jimmob chen randa za tong dara. Chin namba yinnan di tukni, rangdun lachu yinba ngu zang gandag jazig, abdam ngagdarsa yinba tun tuk gandag jazig. Ni terang mdam pinba jankam yin zi yijigna, bin pukwa tabba jan zi yijigna. Chin namba yinna, tusum shawak shan na ki go jiri, lamtak rangtung su na ki go jiri. Di tukha chin namba yinna ra tirtarka, dang rang yirde ye ju, tsungrger gu re ye ju ndu, Shakachin nangka tunchin yinnari, arjirinchin nombar sachin yinnari. Oya, ta tunchin nangka niyaga tukni vishenna, khtamkhuyga rintang da somtson kajigna, khtamkhuy kere marega. Oya, amig chabchakriya vishirab kurtang nanda. Nye chabchakriya ngum nantang nanda. Dumuga haliwa yamtsamba, ulmirga shtrojin da somtson kajigna, dumuga chachu yonu, dumuga nuwa yonu nda, chinnamba yinnara, mabjit kankar siman zangu nari. Мобурлохыг нангарда гонэри ди тугни чиннан ба янна тэрсэркэ шинчун нима намсам янна ними нистэв чоржил янна тэрсэркэ лэмдэ солук ирэгнанжу ардида сордук ирэ зэжонды ушо кара упа сангэ нганчэ зэ яннэри дэн чыксэ ва пи унгэнзэдэ дэ жэпсэ ва пи кэру зэ яннэри ди тугсо янна чиннан ба янна тэрсэркэ нисэк сам би симдэдэ шухчик тари кэнэ зэкэ тугни Ур мэрэг гэрчуа динах, там хэнгэг гэрчэсэ зэ гонунды, сэмбэ кумням гонэри,